જી તો મનીષ કુમાર રે ગાયદે લોકી તો સાથે ચલને રા સમય ભી લગી રહું ને તો મહાસવી કાર્યક્રમ રે પ્રસ્તુત કરતા થે દીપક કુમાર સભી મહાસવી કાર્યક્રમ સુનને આલે ખે ભારતી ઠાકુરારી રામ રામ.